0: ખુણું હુઈ ભૂંડીએ નંગવા એઈ આંબિકંબલુંગે ગયા ખુળું ગાજ સવાશ ખલેગફાનું હુવયા ખિલાફ વડાનું ગનવાશ હમ કશવરું એ કલેગફાની ખેતરીયકુ ખમગા તિમન રસખલાંગે દેખે વડગે મીમે એ અળાગે રંગળો ખમાય હમ કશવરું એ કલેગફાની ગિન ગિનૈન તોબાવે વડા ગનવા બેકલેકે
1: કીરિત કુરાન કો દિવે તરજમાં દેમે મિગેનસ્તિની સૂરત સાદ ફશાયગેં એ સૂરત કે 47 વન આયત ગનિયલા તરજમા વિદાળુ દેવા ફવાની ડોક્ટર મોહમ્મદ હનીફ
2: મુનફોય ફિલવાદી માલુમાત કે ખઝાના મુસલિકોદે એમમે ઇતબાર કુરવે બાવરિયા
3: દેહી રાજ્યગે અડુ
2: ઇંહા સાતરસ તેક સાલસ નોએ કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ અડિહા નોએ મેગાહર્ટ્ઝ એફએમ બેન્ડ